અને ગુજરાતમાં હજી જાઓ કે પેલા ઘણા વખત પહેલા પણ આપણે આમ જ વાત કરતા હોય કે શું ફોન કર્યો હતો, તો કે બસ આમ જ મસ્તા તારી સાથે વાત કરવી હતી એટલે ફોન કર્યો હતો. અને હવે મને એ જ બીક લાગવા માંડી છે કે આ જે ફોન આપણે વાત કરીએ છીએ અને મારો જવાબ પણ ઈ જ છે. આ ગુજરાતી ભાષાની ગમતનો કે જીભ તો હવે સાવ નવરી થઈ ગઈ છે, વાતો તો અંગૂઠો અને આંગળી જ કરે છે, તો એનો જવાબ છે મોબાઈલ ફોન. જેને પણ મને મોકલ્યો છે જવાબ તેનો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર યોર પાર્ટિસિપેશન. અને સાચું કહું છું કે ઇટ મીન્સ અ લોટ કે યુ નો આપણે આપણે એન્જોય કરીએ છીએ, આપણે સાંભળીએ છીએ આપણું ગુજરાતી, આપણી ગુજરાતી ભાષા અને મ્યુઝિક, તો એ કંઈક સાચે ગર્વ લેવા જેવી જ વાત છે. તો એ જ જવાબ છે કે આ મોબાઈલ બધું કામ કરે છે આપણા માટે. એટલે આ જે તને અમસ્તો ફોન કર્યો હતો ને, એ તો મને લાગે છે કે હવામાં ઉડી ગયું. હવે કોઈ એવી રીતના મમસ્તા કોઈને ફોન નથી કરતું. અરે સીધો મેસેજ જ, સીધું બધું મેસેજિંગ જ કામ ચાલે છે આખી દુનિયા. આઈ મીન કરોડોના ડીલ્સ ને કરોડોના કનેક્શન ને બધું વોટ્સએપથી જ ચાલે છે, બોલો. એટલે મને તો સાચે, અને આઈ મીન હું ખોટું નહીં બોલું, ઇન આઈ એમ ઇન્ક્લુડેડ, કે હું તો ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું છું કે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ આપણે ટેક્સ્ટ કરતા હોઈએ છીએ, આપણા છોકરાઓને કે વાઇફને કે હસબન્ડને કે, અને હું પણ કરતી હોઉં છું. હું મારી દીકરીને ટેક્સ્ટ કરું, કમ ટુ માય રૂમ, અને આવી જાય છે તરત. તો મેં કીધું હવે આટલી રાડું કોણ પાડે, આ એક ટેક્સ્ટમાં જો માની જતી હોય તો આટલી રાડું કોણ પાડવા જાય, રાઈટ? બટ ધીસ ઇઝ વેર વી હેવ રીચ્ડ. અને એઝ આઈ સેડ, ધ હોલ વર્લ્ડ is functioning with WhatsApp. મને તો એવું લાગે છે કે આ WhatsApp મેસેજિંગને લીધે ક્યાંક માણસ મૂંગો તો નહીં થઈ જાય ને? મને તો સાચે બીક લાગે છો. અને એ આપણે સાંભળેલું જ છે કે જે વસ્તુનો બહુ ઉપયોગ ના થાય ને, જે વસ્તુનો બહુ ઉપયોગ ના થાય ને, એ વસ્તુ કાં તો બગડી જાય અને કાં તો બંધ પડી જાય, પછી માણસ હોય કે મશીન. તમે સમજી ગયા ને? મને તો સાચે, મને તો બીક લાગે છે કે આ બોલ વાલમના ક્યાંક સાવ બંધ ના થઈ જાય. તમને શું લાગે છે?

ઈશાની દવેના અવાજમાં તમે સાંભળી રહ્યા હતા આ ગીત જેનું નામ છે છબીલો ગુજરાતી. અને જ્યાં જ્યાં વસે એક ગુજરાત, જેમ કવિરાજે કીધું, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને બસ આપણે પણ ગુજરાતીઓ એવા જ છીએ, કેન્યામાં આપણા ગુજરાતને ધબકતું રાખીએ. અને એમાં હું ખાલી મદદ કરું છું થોડી એ હાલોથી. તો તમારું સ્વાગત છે ફરી એકવાર ઓન ધ ગુજરાતી શો એ હાલો, ઓનલી ઓન ઈસ્ટ એફએમ. ભાઈ ભાઈ, ચાય બરાબર ગરમ તૈયાર છે ને? તો આપણે ચાય સાથેની ચર્ચા શરૂ કરીએ. લાસ્ટ વીક મેં એક ટિપિકલ ગુજ્જુ ટેલેન્ટની વાત કરેલ કે ગુજરાતીઓ એવી ટેલેન્ટ છે ગુજરાતીઓમાં કે મોઢું જોઈને કહી દે કે આ માણસ કેવો કે કેવી છે. તો આજે એક એવી બીજી ગુજ્જુ ટેલેન્ટ, આવડત, એની વાત કરવાની છે. તો મારી સાથે જ રહેજો હો ભાઈ. અને તમને પણ આવી કોઈ ગુજ્જુ ટેલેન્ટની ખબર છે તો પ્લીઝ, કોઈ ગુજ્જુ એવી આવડત તો મને તમે જણાવો ઓન 0701 106 106 પર. હાઓ જલ્દી ફોન કરો, જરાય શરમાતા નહીં. આપણે ગુજરાતીઓ કોઈ દિવસ શરમાઈએ નહીં.

ખરેખર ખરેખર જય જય ગરવી ગુજરાત કહેવાનું જ મન થાય આ ગીત સાંભળ્યા પછી. લાઈક યુ જસ્ટ ફીલ સો ચફ્ડ, યુ નો, આટલું બધું આપણી ગુજરાતની આપણી જે ધરોહર છે, આપણું જે હેરિટેજ છે, ઇટ ઇઝ જસ્ટ અનમેચેબલ. અને સાચે જ ધન્ય છે ગુજરાત અને ગુજરાતીઓને કે આ તમે આ જે ટેલેન્ટ તમે સાંભળશો ને ગુજરાતીઓની, સાચે તમને એમ લાગશે હા કે હા સાચી વાત છે. અને સાથે સાથે એ પણ કહી દઉં તો ખોટું નથી કે આપણા ગુજરાતીઓ લોકોને સમજવા પણ બહુ અઘરા, ઓ ભાઈ બહુ અઘરા. તો હવે તમે સાંભળો આ ટેલેન્ટ, હું તમને વાત કરું છું કે આપણા ગુજરાતીઓ ખાઈ ખાઈને હાલવા જાય અને હાલીને આવીને પાછા ખાય. આઈ મીન આનાથી વધારે સત્ય દુનિયામાં કંઈ નથી. હું તમને સાચું કહું છું, લાઈક લિટરલી સાચું કહું છું. અને આવું મેં જોયું છે અને મેં સાંભળ્યું છે. એઝ આઈ મારા મમ્મીની જ વાત લઈ લઉં, રોજ ચાલવા જાય, અડધી કલાક ચાલે, મન થાય વાહ આ તો સુધરી ગયા, રોજ ચાલે છે. પછી ચાલીને ઉપર આવે તો કહે કે સીધા બે પેંડા ખાઈ ગયા. મેં કીધું મમ્મી આ શું કરો છો તમે, વોટ્સ ધીસ? તો એ કે પણ હું ચાલી આવી તો ખરી હમણાં, તો હવે તો કંઈક જોઈએ ને. અને મને થયું કે હે ભગવાન, આ જે ટેલેન્ટ છે ને, આવડત, હું આને આવડત કહું છું કે આમ કેમ કરી શકે. પણ તમે જોવો કરી જ શકે જ ને. એન્ડ શી વોઝ સો પ્રાઉડ અબાઉટ ઇટ કે પણ હું જો ચાલી આવી અડધી કલાક પછી પેંડા ખાધા. મેં કીધું અરે ભગવાન. પણ અત્યારે કદાચ ઇફ આઈ વોન્ટ ટુ બી ઓનેસ્ટ, અને હું પણ એમ કહું કે હું જે દિવસે જિમમાં જાઉં ને ત્યારે આમ મને ઓટોમેટિક, મને આમ એકદમ ઓટોમેટિક એમ ફીલ થાય કે આજે જરાક મીઠાઈ કે કેક કે કાંઈ ખાઈ લઈશ ને તો હાલશે. તમને શું લાગે છે? લાઈક યુ નો આઈ ફીલ દેટ આઈ હેવ અર્ન્ડ ઇટ જસ્ટ બીકોઝ હું જિમમાં ગઈ છું અને આવીને તરત એ પટાપટ સીધું ઉતારો બધું, એવું જ. તમને શું લાગે છે તમે મને જણાવી શકો છો નેક્સ્ટ વીક, બીકોઝ હવે તો ડેફિનેટલી આઈ હેવ ટુ સે બાય બાય. સો હમણાં જ થોડી વારમાં હું તમને ટાટા બાય બાય કહું, ત્યાં સુધી તમારા માટે છે ફાગણ ફોરમ ફ્રોમ ધ ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી.